nianchen a a dazu a tian chi ge a dan de chu ge zai ku zong a zong e a zong me meng si zong a de cheng ma ge a xie gen tong qi nu a jia qiu ren nu tian chi ge a zu zai ku sa cha na yo nu ge a si ba ga bi a dang hui chu ba an de tan chi bu ge Gyakchu rogrim inu, anda tamchi bukun tongchi inu de kanja tamik. Di hanchi ka ganga da dala zhuwa yung kanga nyan kan tang kan shikara tamshi kan jandara shing kan tsangma ka xie ka dinanga xige jagdik yukwa yi tge yung nu de yang ganga kanja tamik. Tenu tab kan ngin dani tashi kongni xe kunu ka lekung ta sambu ra Lekung ta sambu ka ngochil, leke nemuwa tamchil. Tien chikin dea gami chua yon kinga shuk su su ka marna tamchil boyang, nga rinke shendun baz kingi ni hachang ta lakso zinu, takshi ka shata zinu, kwachin chi ka zinu, ta chik shen nandu ka, ta chik yin. Ta yin choni shakis gongno ta kang yin da zina, ta zu ka ta tari ka tangkwe jandar, And the Gatan Signe, a young Kachasga, Chinese Shakui. Then on a Tasanga Tanquin gender in the Suna, a Noma Tanquin gender Kazua, Derisuna, Yang Tigazgi, Machisa Mandasa, Tumungariuk. Tin Nangne, Cheta Shagunas Gono, Atangomazo, Tanquin gender, Tarashikum Metsu. Shinkeng marna nyongsu targitaga sapsuk targitani dasang injina tanghuin jayishikwa manga toni dali jandara shiwuk. Huin chukjina chuga tsunup sakaltawa, tsupsang sakaltawa, namo injina ngomazu jandara shinkeng nyonggara onchang dasang injina manga jandara shiwuk yunguk. Da ta chiku mara, huin chukjina ganglu ka sacha, Tamu Indina Yang and Jessica Manga Yung, the Tamchi Pushig, Dasunga, Jander Naga, Chachi Chigrisam Guyo. Oh, Tian Chikata, Chuga, Dasunga, Tanquig and Jander Kundaga, Joshag Chani. Ada Joshag Chani Indina, Angoma Indina Chigazuka, Jokaton Shakir, Tian Chik, Nidun Shakir, Tamu Kurtzig, Mungner. Later. Te tasung tanghuin jandar di tuni josha tazora yang yangni yang ta samlu tangi da tangi josha gyah keli da tangi josha chik chik phansam chukwa ki tangi tamu yonis thakur ta josha gyabni takshigam bertun yi yonis gonu dacha chuk chamtan tani chordi chamtan chimchang ka chamtan dor dina ta gizuga marikan thandra chikunu ta jakub ka rakshiga Kachinan Gatun Sena Tsugunun, the Tamchipu, Joshag Nami, Nanga Zak, Tama Andikur Shekaz, Atayone Matsiko, Ata Ransa Rangu Achifti, and then the Telisona Kori Song Kibr, and Dana Zu Rangri and Torgung Sachanda, Lakota Chongung Sachande, Tumjena, Jakub Ganginitina, Atani Shanchinganginitina, Tanda. Ganker Chimbugal wonder, Tinu Tabka, Dugo Kurk Josha. Daily Zamba Tarum Hinjogina, Jesu Sisma, Akuhi Chuhi Gunula Sukatamog Josha, a Jacky Dali Josha, Atsgaz Pinsum Squaggle Oak. Tangina Tazoa Katasanga Gender Kanga and the Gusukayang, Amberto Tombi Chachis Grace and Gyu. Tin Tonita Chutasangan Genderka Nambag Chanitina Yang, Siga Pinsum Squari. Ngoma tangtar na si ga njirtuk shunguk. Njirtuk shunguk nangni huyishik na akchu tari ingi na mo girkin jandar honi mo chika tsukwaagin jandar uk. Tak chigri. Diya hanchi ka yang shuk susu ni yung naga vimmil khtamshin kiwa tamo munga marchi dina tamo munga ga yang kaf karni ta chik japshit sirgin jandar rapshit sirgin jandar tamo ka shapa nama na tsukwa wara Genti, Ataki Detani, Young Chisani, Womatamchipo Young, Rangrig Nakhtuk, Ginzin, Kyu, and the Hundi, Randagan, Jandakan, Ashikis Nura, Nisani,
rāngrīga tāṅkhūyīn jāndirndaga nāmbāyāng hāngsīn tsukhwā gā tāṅgōnō tazōyāng chachīzga chīgirī sāṅgā yō. Tīn chōnētā chāzgirī zinā tā tārī yīngi nā ndaga rizhōnī kōrzī tān jāndirga jāwā shīgōk. Ndīg nāngnī rizhōnī rikā yīngi nā tā chārtāngā shēnā lō nīkha tāmbā gā mānchil tārī gā rizhōnī gā nāngnī rīgā yīngi yōk. Chīgā ngī sīn jāndirā shīgnūrī. Tātāwāsgān chōmjīnā tāgkhuīn chōmjīnā ngīsīn rāndarā shīgnūgī nōngnī gāzūgī gāngā tōngrāngā lōmā, tōngrāngā lōrmā nīwāgā lōmā wūk. Tī hāñchīgān rāndarā ngīsī shīgnū mīnzhōngrā yāng chāptūngā cikgā dēkūgā sāchāgā māngrāngā lōrmā tōngu jāngā lōmā, nīwā jāngā lōmā kōrzīgā tā tōngbī dī nīmā ngā tāṅsīl yīnū, tāṅ khuī shēnū, tāzōn chōmjīnāyāng tārī gā nāmbā, ndā ngūn gā nāmbā tāṅ mīndrā nū gā shūk tā nīcīl āchāng kēchīmbū zirī tāsāṅ gā yō. Tīyān chī kātā tārī gā tāṅsīpā nāmbā gā gāng tā shī sōnāyāng, tā ngūmā ndā gā hārā nyāni tī sōnā, tāṅsīpā tāṅsīpū rā ndī nāng nā ngōnchīl, ngōnchīk gā rāndā rā shīk nyōng nā gā tāṅsīpā rā yō gā. Yang tari sar tashikni tamu ga ganga tamsipa ra yuk. Takur ta ngoma wa ka thang mungo shiknu ga tamsipa rikan somge nara ta tawa ka thang munga shiktang aya. Atiyan chika wa ka gashtakzo ra raptang rumba langtang aya. Tamu ga chisiku nara tamu zika thuni yi tsami maadala ranga mantata lobjungi dali. Shiga yashti loo nu ata shiga ngonsati. Tā khuñ chukji nā akchū, tā tāng khuñ jāndi tā mō, tā yin tā nā, jōshā chīs kā tāng akwar nā rā, tā shē kūti sā tsō yinā mā nā, tāng khuñ māng gōg. Tā cik nā kā tāg yin tā nā, tī nā ngā tāng khuñ jāndir zir nā mā rī, tī nā ngā tāng shīn jāndir zir nā chuk kā rā, tāng khuñ jāndir zir sān jō nā mā rī. Tā yin ugu tā kā, tāng shī pā tsāng mā gā rā, tā gā nā Tiyan chika tanghui gananu, tiyan chika tanghui njornu, tatamu ga kachi mga zgok. Taga tukne ti suna, ikchu ga tamshipa ga hongde ndaga girpi, ndara ta lu riri zinta, hongde gya jechen yogunin matika, tamshik girpi inje nara, ta chesha jebzangan yogunu ta, ngonsum ta, nga hitabni, nitsa tamuji. Tainu tabkata shu tamu ngari zikni ti song ti hanchi kata agchu ga khunchukjina ta tamsipa tsangma ga tarung khunchukjina agzu ga liga nyami na chukka kakak dangi na chukka lingza isang ga suli na chukka shu kangtani ti song nara ta nyamnyong ra pansin jesuwa song shu kangtani yargi kongpala ra ngonsula yongguni nitsa tamu rezino Tā yīngi nā chāsgirī nā, tā tārī gā chū gā tāng khuīn rāndar nā gā rāgharam gā nī tsitsik shē nā tamu sikshī. Tī hāñchī nī tā tā shē kio mū tōngu mū tōngu mū tōngu kia tōng, tī tōngu gā nīwā gā tūni shē lī sōng nā tā gā tāng khuī sikū nōndā gā gā ngā tukwa rīg nī hānsam tukwa yō nō mā ngā zgā yō nō nām tāng mā ngā zgā yō nōndā gā nā hā chāng kā chīmbū sikshī. Ndi gimtsin zi nandraga, ndi yondan panyun zi nandraga. Ataga ngini kachas kishali songna, ta akchuk tamkhi sekunundu, ta akchuk ganga ngaktukka rikni tamchipuk nangara, ta waka nyungu tawa, chil tawa, atamu zikchi. Ta yindang na ta ngaktukka rikni nda, yigtukka rikni ga zhama, zawa, atamu zikchi. Ta yinu tabka ndaniga panchin tenchang rewa, tamu gan jawa wuk. Ta khuiz gizhiga suna ngak tukka zhigni ra yik tukka zhigni nda nigan jawa nchamu rang tukka zhiga xe khuiz zhigina nda tukdu ra yukdu da nigan jawa tawa nda mu zhigzi. Ta yintang na ta khorgyu lakkur khorna bagyu zamba baguk. Tukdu yukdu niga gangcha suna ra ta zamba bab matuk. Ta yinu tabka ta tam khuizun sumgina ngak tukka zhigni ga nanga nyungu zhig. Tēnō tāpka ngāk tōkwa shikini tā tā mōzi kā chīga tā sikun. Awa tī hāñchika tā ngāk tōkwa shikini kū chōni tā
다가 담힌데 다 하정 가치노 마치고 그치셔고노 즈금거그니 세코노 타그난가양 남창 하정 가치무 아 도모즈게 되게 데리 소나 다 우초가 담회 세코노도 돈 탈뜨게 소나 종화 머그 패숑 소진즈그니 하정 가치무즈게노 어 더거 니선다 인치그민지 아 이게 요구거즈노 아 때인다나 터치즈그나 능득거그니 가치랑진 아 되게 좋네요. 랭게조라 아 다른 아 도무고과 아 석고터 지 기타 지노 아 대. 어 대한지 그다 선바모가 정신이 세리 송나. 아 단 도무 도무고와 그지 가침부 아 자 자친 아 도무지 인당나 다 그주 다음 주 보쳐서 그런데 긴쟁이죠. 아 근데 다스플이죠. 아 뜨거 간크터 아 요크. 아 대인당나 석고터 뜨거 죽니. 다 샤와타 차링큰 쭉 찍은 거 그거잖아. 아, 다 사그니 그 아, 간거 세종 세종군 고칠 아, 더럽다 인구. 다리선 손재 나라죠. 제 그거 중거 아, 너가 고칠까? 고칠 동무. 저건 너가 자국의 도와 용의 아, 되게 간그 약주리요. 그때 마치그 종근 고추 동무 다 인도 수지리. 대한치그 수지가 한치니 다룬 아 지가 멍친 세진단다. 스트리 세진단다. 르니 추 세진단다. 더처마근 고추 동무를 가다 용옥. 다터조다 고마 아 나콜 에와리. 대진도 대랑조 인제나라 영 그쪽어 안데 종거 세종거 아 고추를 가라. 아 대랑 그 너가 잔데자 대랑 근 지드위 안자군디 토라 용옥 다 대신데 사그니 젠당 젠니라 다 담근데 요까지 긴진 이고나 사그니 그 세종 사그니 그 고칠 안더 청마게 약주자 더 청마게 도크리 주다 하정 게 침불이 아 더조 다지 지숙니 아 다 긴진 그 숙니 다 하정 그 멤버로 그 아 도모 아 돈도 개친 지 디안치 그다 사그니 그 랑랑 사차 그 문 전통 전, 문 삼루 전, 더 청막은 더시 너가 쇼가 라방구이, 돌능이, 또 흐르게 되게 교대형 같이 모래. 다 회인족지나 스파가보 세코농이 다시세코농 다모른. 세코사차가 스파가보 세코농도 연교 안고마 녀슴그 찍는지. 녀슴그 찍었던에 따니 아까 세콜 아 얼른지사 단전시. 다니다 그렇죠 할록설록이 달리다 고마 쳐서그러잖아 사찬더니 제국과 사찬더니 다 땅회 그 숙니다 군족지나 답도 선부 찍이 어 다니 쳐서그러나 탐구 성아 교니 어 다니 쳐서그러나 자꾸이 아 대인우 그 토마 아 다와칸 전노설 구지라 아 또 그렇죠 그 이거 다 름기다 그저 통근 상체인 아 간거 정조라 년층 큰이 난다. 대한치가 세종거라 제국과 그 세종라 당위거라 언더다 돈덕게 친지래 뜨지다리다 약주리 고추 동무무 너근 자고 토하시기 고추 좀바르까 자고 토하시기 그게 약주리 누근 제국이다 다 다다근 좀 다 다다근 한번 너무 쇼당들 대노 답게 지마이 나라 장내 소수니라 너 진전 답배이나 다 사그니근 고치자 사그니근여 니와젠 석슴젠 삼루젠 더 청마게 약주도 하장가 침보래 세주들이 기인촌에다 땅훈도 진진이 고통나 다 흑담시바르까 흑담시규 흑담회 가누거 흑담시바르다 청마다 청나 다양간 그 하장 침보 대노 답그 차니 당이 지 직속과 자와 땐 당제위달이 지금 레와스 근데 지난자 아 다른 게 삼수 지난자 너무 지금 가리 드실 딱 주거 산의 소수의 용노가 담시반도 정마가 지금 산의 다시라 송노군 전에 랑랑 사차 그 만난 전통전 탁골도 랑랑 사차 그 세종 고칠 또 정마가 약주도 전에 인주도 하장가 진보지 되게 대등하다 쳐지게 고그지나 rāngrāṅ sācāni tāṅhūi gā tsukhwān zhī gyū tā dzung rāmbā gā tsukhwā, dēwā gā tsukhwā, yicū gā tsukhwā, dzung rāmbā gā tsukhwā, kīl rāmbā gā tsukhwā, tāṅhūi gā tsukhwān dā, shī gā gā gā
ᱡᱮᱭᱩᱠ ᱞᱮᱠᱷᱚᱱ ᱟᱪᱷᱚᱱ ᱪᱤᱱ ᱠᱚᱠᱮ ᱡᱮᱜᱮ ᱫᱟᱞᱮ ᱛᱮᱜᱮ ᱫᱟ